0: નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. બન મહોત્સવ રે સૌ શ્રોતા માનંકુ શુભેચ્છા જણાવું છું. હું બન મહોત્સવ આરંભ હોઈ જાય છે અમારા ડિવિઝન રે ભી. DFO ભાવરે હું કહી બચાવું છંતિ કે ગચ્છ થાય તો જીવ ન થાય, ગચ્છ અમારા પ્રાણ અચ્છંતિ. ગચ્છ લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકિયા પાઈ અમારો એકમાત્ર રસ્તો છે. આમાં અગર ગચ્છ લગાવવા તો સે આમાનંકુ ઓક્સિજન દઈ પારિબે, સે CO2 કુ શોષિત કરી પારિબે. CO2 હો કે કિંબા નાઇટ્રોજન, નાઇટ્રોજનસ ગેસેસ હો, કેતના કોલ, જો ભી પોલ્યુટન્ટ ગેસ અછંતી તાંકુ સે શોષિત કરી પારિબે. સે સોઇલ રોજન ભી કમ કરી પારિબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારિબે, તાપરે સે ગ્રીન બેલ્ટ થાઈ ભી એક્ટ કરી પારિબે કે ગોટે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખાપાખી સે ગચ્છ લાગીબે તો સે એઝ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારિબે કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન રે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છ લગાંતુ નહીં, તા બડા હેવા પર્યંત્ર નિજરૂ પુઆવે જીયા તરા હી જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એયા સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ.
1: ଏଥର ସନ୍ଧ ଶୁଣିବା କଣ୍ଠଶିଳ୍ପୀ ମିନତୀ ପାଣିଗ୍ରାହୀଙ୍କ କଣ୍ଠରେ ଜଗନ୍ନାଥ ଦାସଙ୍କ ରଚନା.

0: નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. બન મહોત્સવ રે સબુ શ્રોતા માનંકુ શુભેચ્છા જણાવું છું. બન મહોત્સવ આરંભ થઈ જાય છે અમારા ડિવિઝન રે. DFO ભાવરે હું કહેવા ચાહુંતી કે ગચ્છ થાય તો જીવ ન થાય, ગચ્છ અમારા પ્રાણ અચંતી. ગચ્છ લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકિયા પૈ અમારો એકમાત્ર રાસ્તો છે. આમાં અગર ગચ્છ લગાવવા તો સે આમાનંકુ ઓક્સિજન દઈ પારિબે, સે CO2 કુ શોષિત કરી પારિબે. CO2 હો કે કિંબા નાઇટ્રોજનસ ગેસેસ હો, કેતના કોલ જો ભી પોલ્યુટન્ટ ગેસ અછંતિ તાંકુ સે શોષિત કરી પારિબે. સે સોઇલ રોજન ભી કમ કરી પારિબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારિબે, તાપરે સે ગ્રીન બેલ્ટ અથાય ભી એક્ટ કરી પારિબે કે ગોટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખાપાખી સે ગચ્છ લાગીબે તો સે એઝ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારિબે કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન રે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છ લગાંતુ નહીં, તા બડા હેવા પર્યંત નિજરુ પુઆ જીયા તરા હી જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એ સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ.
1: વન મહોત્સવ સપ્તાહ પાળન પરિપ્રેક્ષીરે રાઉરકેલા વનખંડ પક્ષરુ વૃક્ષચારા વિતરણ પાઈ વ્યવસ્થા કરાયછે.
2: હા આજ્ઞા, એથીપાઈ રાઉરકેલા વનખંડ પક્ષરુ પાનપોસ્ટ ઠારે થિબા વનખંડ કાર્યાલય, વૃક્ષચારા વિતરણ કેન્દ્ર બા કિઓસ્ક, પ્રત્યેક રેન્જ બા વનાંચળ સમેત પાનપોસ, બિસ્રા, કુંવારમુંડા, રાજગાંગપુર, બીરમિત્રપુર, બાંકી આદિ સ્થાનરે વૃક્ષચારા વિતરણ કેન્દ્રમાન ખોલાઇ વૃક્ષચારા વિતરણ કરાયાઉછે.
1: વૃક્ષરોપણ પાઈ વૃક્ષચારા સંગ્રહ કરવાકુ ચાહુંતિબા જનસાધારણ, શિક્ષાનુષ્ઠાન, પ્રતિષ્ઠાન, શિલ્પાનુષ્ઠાન માને એઠારુ સુલભ મૂલ્યરે વૃક્ષચારા સંગ્રહ કરી પારિબે.
2: આઉ સરકારી અનુષ્ઠાન તથા કાર્યાલય પાઈ એહા બિના મૂલ્યરે ઉપલબ્ધ.
1: મને રખંતુ, રાઉરકેલા વનખંડ પક્ષરુ એહી સુવિધા સીમિત સમય પાઈ કરા જઈછે.
2: આસંતુ એહી સુવિધાર લાભ ઉઠંતુ.
1: અધિક સૂચના પાઈ પાનપોસ્ટારે થિબા રાઉરકેલા વનખંડ કાર્યાલય સહિત જોગાજોગ કરી પારિબે.
2: કંટ્રોલ રૂમ મોબાઈલ નંબર 8480408924.
1: મોબાઈલ નંબર પૂણી થરે 8480408924.
2: સબુજ પરિવેશ સુસ્થ જીવન, તેણુ પરિવેશ જળવાયુ સંતુલન પાઈ વૃક્ષરોપણ કરંતુ, પરિવેશકુ સબુજીવામય કરંતુ.
1: સૌજન્ય રાઉરકેલા વનખંડ કાર્યાલય રાઉરકેલા.
3: ଏଥର ଆସନ୍ତୁ ଶୁଣିବା କଣ୍ଠଶିଳ୍ପୀ ହରିହରନଙ୍କ କଣ୍ଠରେ ଜାଫର କଲିମିଙ୍କ ରଚନା.

નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. બન મહોત્સવ રે સબુ શ્રોતા માનંકુ શુભેચ્છા જણાવું છું. હું બન મહોત્સવ આરંભ હોઈ જાય છે અમારા ડિવિઝન રે ભી DFO ભાવરે હું કહી બચાવું છંતી કે ગચ્છ થાય તો જીવ ન થાય, ગચ્છ અમારા પ્રાણ અચ્છા. ગચ્છ લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકિયા પાઈ અમારો એકમાત્ર રાસ્તા છે. આમાં અગર ગચ્છ લગાવવા તો સે આમાનંકુ ઓક્સિજન દઈ પારિબે, સે CO2 કુ શોષિત કરી પારિબે, CO2 હો કે કિંબા નાઇટ્રોજન નાઇટ્રોજિનસ ગેસેસ હો કેતના કોલ જો ભી પોલ્યુટન્ટ ગેસ અછંતી તાંકુ સે શોષિત કરી પારિબે, સે સોઇલ રોજન ભી કમ કરી પારિબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારિબે, તાપરે સે ગ્રીન બેલ્ટ અથાઈ ભી એક્ટ કરી પારિબે કે ગોટ ઇન્ડસ્ટ્રિયલ એરિયા પાખાપાખી સે